તો આપણને શરિયતે બતાવ્યું કે બાળક જન્મે તો પહેલું કામ જે કરવાનું છે એ શું છે? જી અઝાન દેવાની છે, ઠીક છે, અને બાદમાં એકામા. તો ઇન્સાનની જિંદગીની શરૂઆત આ દીનની અંદર આપણને કરાવવામાં આવે છે કે જ્યાં અઝાનની વાત આવે, અલ્લાહુ અકબર, અને જ્યારે અંત આવે એ પણ બીજા કોઈનું, તો ત્યારે આપણને કહ્યું કે કોઈનું પણ મૃત્યુ એમાં મરવાના સમાચાર આવે તો તમે કલિમતે ઇસ્તરજાને જબાન ઉપર લાવો, ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજઉન. યાદે શરૂઆતની અંદર એક અમલ, અંતની અંદર પણ એક અમલ, આ બંનેના વચમાં મારી તમારી જિંદગીનો નિચોડ સમાયેલો છે. અને આપણી જ નહીં, આ દીન આપણને શીખવાડે છે કે જે દીન તમારા પાસે લાવ્યો છે ને, યાને કોણ? આપણા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ. એને પણ ખુદાએ કહી દીધું કે આ વાતથીને તું પણ નથી બચવાનો, તને પણ મુક્તિ નથી મળવાની. તું અમારો નબીઓનો સરદાર છો, તે છતાં તારો હાલ પણ આ જ થવાનો છે. ખુદાવંદે કરીમે સાફ રીતે, આપણી ભાષામાં સાફ રીતે આપણા નબીને કહી દીધું. સૂરે ઝુમર, કુરાન મજીદનો 39મો સૂરો હતો, નિશાન છે 30, થોંત નફ થોંત. અય મારા હબીબ, ઇન્નકા મૈયતુન વ ઇન્નહુમ મૈયતુન. અય મારા હબીબ, તું પણ એક દિવસ મરીશ, અને આ બાકીના જેટલા લોકો છે ને એ બધાય મોતના હવાલે થઈ જવાના છે. યાની નબી જેવી જાતને પણ ખુદાવંદે કરીમ કહે છે કે આ તારી હકીકત છે, તો દુનિયામાં આવીશ અને પાછો ચાલ્યો જઈશ. તું પણ જઈશ અને તારા આસપાસમાં જેટલા લોકો છે એ બધાય, અને કોઈને પણ એમ હોય કે નબીની જાત ઉપર એને રશ્ક અને ફખર હોય, તો એક બીજી આયત છે કુરાન મજીદની કે જ્યાં નબીએ કરીમ ને ખુદાવંદ કરીમ વાત કરે છે પણ સમજાવે છે આપણને કે મુસલમાનો, તમે આ નબી ઉપર ઈમાન લાવ્યા છો અને ઈમાન નથી લાવ્યા પણ તો જોઈ લ્યો આનું હું શું હાલ કરીશ. કુરાન મજીદમાં એક બીજી આયત છે સૂરે અંબિયાની 34મી આયત, વેન્તિયા થોંકાત 21મો સૂરો 34મી આયત. ખુદાએ કહ્યું, વમા જઅલના લિબશરિન મિન કબ્લિકલ ખુલ્દ અફઈન મિત્તા ફહુમુલ ખાલિદૂન. અય મારા હબીબ, તારી પહેલા અમોએ કોઈને અમર જિંદગી નથી આપી, તારી પહેલા કોઈ પણ એવું નથી કે જે હંમેશ માટે જીવતું રહ્યું હોય. ઉમા જઅલના લિબશરિન મિન કબ્લિકલ ખુલ્દ, હંમેશ માટે તારી પહેલા કોઈ બાકી નથી રહ્યું. અફઈન મિત્તા, મારા હબીબ તું પણ મરી જવાનો છો, તો આ બધા જે તને જોઈ રહ્યા છે એ બધે બાકી રહેશે? નબી જેવી જાતને પણ આ મરહલાથીને પસાર થવાનું છે. યાને નબીની જિંદગીનો નિચોડ પણ આ જ છે, શરૂઆતમાં અને અંતમાં. અને હદ તો એ છે કે ખુદાવંદ કરીમ મારા તમારા નબીએ કરીમને ડગલે અને પગલે આ વાતની યાદી અપાવે છે. આપણને પણ આ જ હાલ થશે આપણો, શું કરવું આવા મોકા ઉપર, કયો અમલ કરવો, મારી તમારી જિંદગીનો નિચોડ કઈ રીતે બનાવવો. જ્યાં સુધી શ્વાસ છે, અજીબ છે, આપણા પાસે સમય નથી, પણ મેં તમને અવારનવાર બયાન કર્યું છે કે જનાબે અબુ ઝરનો લાલ જ્યારે ગુજરી ગયો ના, તો દફનાવતા દફનાવતા જનાબે અબુ ઝર કહે છે કે અહીં મારા લાલ, મારી ભાષામાં બહુ સારું થયું, તું ચાલ્યો ગયો. એક બાપ આમ કે એના દીકરાને, માને જો બાપને જોયું તો હમણાં એમ એમ જ કહેતો કે મારી ઉંમર તને લાગી જાય, તું તો હજી જવાન હતો, તારા પાસે જિંદગી હતી આગળ, હું હવે તો કરી લીધું જે કરવાનું હતું જિંદગીમાં, હું ચાલ્યો ગયો. બાબુ કંઈક સારું તું ચાલ્યો ગયો. કેમ? તું ચાલ્યો ગયો તો મને મોકો મળી ગયો કે હું મારી તૈયારી કરી લઉં. જનાબે અબુ ઝર, શું તૈયારી કરવી, કેવી રીતે કરવી? બહુ આસાન છે, આ નિચોડ ઉપર જ આપણે વિચાર કરીએ ને તો આપણને સમજ પડી જાય કે મને તમને આ જિંદગીને કઈ રીતે ચલાવવાની છે. નબીને કહ્યું, તું પણ મરવાનો છો, બીજા પણ તારા આસપાસમાં મરી જશે. અહીં મારા હબીબ આ બધાને સમજાવી દે કે તારી પહેલાં કોઈને આમાં અમર જિંદગી આપેલી નથી, તો જે આસપાસના લોકો છે શું કોઈ બાકી રહેવાના છે? કોઈ બાકી નહીં રહે. એટલે ડગલે ને પગલે આ નબીએ કરીમ પોતે કહે છે કે જિબ્રાઈલ અમીન અલી સલામ મારા પાસે આવ્યા, નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ. અતાની જિબ્રાઈલ, શું કરવું? અતાની જિબ્રાઈલ વકાલ કે યા રસૂલ અલ્લાહ, ખુદાનો પેગામ છે, યા મોહમ્મદ
عش ما شئت فإنك ميت.

અહીં મોહમ્મદ જેટલું જીવવું હોય ને જીવી લે, પણ મરવાનું આવશે જ. ઐશમાં શેત ફઇન્નકે મૈયત વઅહબિબ માશિત ફઇન્નકે મુફારકો. અને તને જેનાથીને લગાવ લગાવવો હોય, લાગણી લગાવવી હોય, મોહબ્બત કરવી હોય, વઅહબિબ માશિત ઔ માશિત ફઇન્નકે મુફારકો. તને જેનાથીને પણ લાગણી અને મોહબ્બત કરવી હોય કરી લે, પણ યાદ રાખજે એનાથીને પણ જુદાઈ થવાની છે. ફઇન્નકે મુફારકો વઅમલ માશિત ફઇન્નકે મુજ્જિઉમ બે. અને મારા હબીબ, તને જે હમણાં દુનિયામાં કરવું હોય કરી લે, પણ યાદ રાખજે કે તારા હરેક અમલનો તને જવાબ દેવો જોશે અને તને એનો નતીજો જોવો પડશે. બધાને જવાનું છે, શું કરવું જિંદગીનો નિચોડ તમોએ જવાબ આપ્યો કે શું છે. આના પછી બે જુમલાઓ છે, હજી વિચાર કરી દઈએ. હું તમને કહું છું, આવા મોકા ઉપર વાતો અસર થાય, શબ્દો સાદા વાપરીશ. તમને મારા ઉપર ભરોસો હોય તો હોય, ના હોય તો વાંધો નહીં, તમારી મરજી. મારી તમારી દીની ઇસ્લામી ધાર્મિક જિંદગી વિતાવવાના તરીકાની અંદર બહુ જાજી ગડબડ છે, હદથી વધારે ગડબડ છે. અને આ મોકો જ્યારે આવશે તો પછી પાછો આવવાનો મોકો નહીં, જાગી જા અટાણથીને. તારી જિંદગીનો નિચોડ શું છે એ વિચારી લેજે. તું આ દીનને માને છે? આ નિચોડ તને, આપણે વિષયનું નામ નાખ્યું છે દિશા, લા ડિરેક્શન. મારી તમારી જિંદગીને કઈ દિશા દેવી છે, ક્યાં ડિરેક્શનમાં જવું છે, ક્યાં સિમતમાં જવું છે, ક્યાં ગોશામાં વરવું છે, ક્યાં વળાંકમાં વરવું છે. આ દીનની અંદર એક જ દિશા છે. અને તું મુસલમાન વિચાર કરી લેજે કે તારી જિંદગીનો ખુલાસો નિચોડ શું છે, અને તું વિચાર કરી લે કે તું સીધી સહી દિશા ઉપર જઈ રહ્યો છો કે ક્યાંક ગડબડ છે, ક્યાંક મુશ્કેલી છે. એક એક વાત ઉપર મનન કરજે કે આ દિશા હટી તો નથી ગયો, આ દિશા ધીરેક્ષો હટી નથી ગયો, આ ધીરેક્ષો હટી તો નથી ગયો. કેમ આમ છે? એવું તો નથી કે મને સહી રીતે સમજાણું નથી, આ સમજાવવામાં નથી આવ્યું. હદીસને પાછી પડું છું, જિબ્રાઈલ અમીન આવ્યા, કહ્યું મોહમ્મદ જેટલું જીવ્યું હોય જીવી લે, મરવું પડશે. મોહબ્બત જે મોહબ્બત જેનાથી ને કરવી હોય કરી લે, એનાથી જુદાઈ લેવી પડશે. અમલ જે પણ કરવા હોય કરી લે, એની જઝા તને જોવી પડશે. એના પછી બે જુમલા જિબ્રાઈલે કહ્યા છે, કેમ? ખુદાનો કોલ છે. ફઇન્ના શરફુલ મુમિને કયામુહુ બિલ્લૈલ વઇઝુહુ ઇસ્તગનાઉહુ અનિન્નાસ. મોમિનનું શરફ કેમાં છે? કે જ્યારે રાતના ઉઠી ઉઠીને ખુદાની બારગાહમાં હાજર થાય, એનો શરફ છે. વઇઝુહુ એનું માન, એની તાકાત, એની ઇજ્જત એમાં છે. ઇસ્તગનાઉહુ અનિન્નાસ, કે મોમિન પોતાને બીજા લોકોથીને બેનિયાઝ સમજે. એને અગર કોઈની જરૂરત છે, કોઈના પાસે હાથ લંબો કરવો છે, કોઈની સહાય ખપે છે, તો અલ્લાહ સિવાય બીજું કોઈ નથી હોતું એની જિંદગીમાં. લા ડિરેક્શન, દિશા. તું વિચાર કરી લે, શરૂઆતમાં તું પેદા થયો, દીને કહ્યું અલ્લાહનું નામ લેજે, અલ્લાહુ અકબર. અંત થશે, અમુ ખુદા ઇન્ના લિલ્લાહી વા ઇન્ના ઇલૈહી રાજીઉન. ખુદા માટે છીએ, ખુદા ના છીએ, અને એની પાસે જ પાછા. આખી જિંદગીનો નિચોડ, ખુલાસો, દિશા, ડિરેક્શન મુસલમાનનો કયો હોવો જોઈએ? અલ્લાહ. નાનકડો વિચાર, આ અલ્લાહ મારી જિંદગીમાં દિશા તરીકે કેટલો છે? એવું તો નથી કે અલ્લાહને બી ક્યાંક ઘટાવી નાખ્યું છે. જિંદગીના ડગલે અને પગલે ખુદાવંદે કરીમ જે આયત શરૂ કરીને એ જ વાત કરે છે. એ પણ આપણને નહીં, અજીબ છે. બધી વાતની અંદર રસૂલે ખુદાને ટોકી ટોકીને ખુદા બયાન કરે છે, જેથી કરીને આપણને સમજ પડે કે મારા હબીબને પણ હું નથી મૂકતો તો તું કોણ. ઈ મારો પેગામ લઈને આવ્યો હતો, ઈ મારો નબી હતો, ઈ મારો ખાતમુલ અંબિયા, નબીઓનો સરદાર હતો, એને ડગલે ને પગલે આ યાદ દેવરાવું છું, જેથી તને ખબર પડે કે તું તો ફક્ત એનો કલમો પડે છે, તું તો ફક્ત એના ઉપર ઈમાન લાવ્યો છો, તું તો ફક્ત એની ઇતાત કરવા માટે તૈયાર છો. એ જે પોતે મૂળ છે એને પણ ડગલે પગલે યાદ દેવરાવું છું, મોહમ્મદ તું મરવાનો છો ને.

અલ્ઝાઈમર છે મોહમ્મદ, તારી પહેલે કોઈ અમર બાકી નથી રહ્યું, એ આ લોકો શું બાકી રહેશે? મોહમ્મદ જેમ જીવવું હોય જીવી લે, મરવું પડશે, જેનાથી મોહબ્બત કરવી હોય કરી લે, જે પણ અમલ કરવો હોય કરી લે, બધાયનો જઝા તને જોવો પડશે. પણ યાદ રાખજે મોહમ્મદ, દિશાની અંદર ક્યાંય ભૂલભાલ ના થાય, ડિરેક્શન ગડબડ ના થઈ જાય. એટલે સૂરે અનઆમની 162 ની અંદર આ ત્યાંથી શરૂ કરી ના મજલિસ, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, કોલ કહી દે, ઇન સલાતી વ નુસુકી વ મહયાય વ મમાતી લિલ્લાહિ રબ્બિલ આલમીન, કહી દે, મારી આ ઇબાદતો નમાઝ નુસુકી, મારા હરેક દિનની ક્રિયાઓ કાર્ય, વ મહયાય, મારી આખી જિંદગી ડિરેક્શન અલ્લાહ માટે, મારું મૃત્યુ અલ્લાહ માટે, કોણ? રબ્બિલ આલમીન, લિલ્લાહિ રબ્બિલ આલમીન. આ મોકો છે, આ મોકા ઉપર યાદ કરીએ, મારી તમારી જિંદગીનો નિચોડ ખુલાસો અલ્લાહ હોવો જોઈએ. અને આપણે કરબલાને માનવાવાળા છીએ, કેટલી વાર તમે મારાથી સાંભળ્યું છે, એ મારું માનવું છે, એમાં કદાચ ભૂલચૂક થતી હોય, પણ હું હંમેશા બયાન કરું છું કે કરબલાનો અગર કોઈ નિચોડ છે તો હુસૈન મઝલૂમનો જુમલો છે. કયો? રદન બેકઝાઈહી વા તસ્લીમન લિઅમરે, ખુદાએ મારા માટે જે પણ ફેસલો કર્યો હોય એના ઉપર હુસૈન રાજી છે, અને ખુદાનો જે પણ હુકમ હોય એને સ્વીકારવા કબૂલ કરવા માટે હુસૈન તૈયાર છે. અને હંમેશા હું પડું છું કે હુસૈને આ જુમલા ક્યારે, આપણા પાસે છે, આ મુસીબત છે, બેશક કોમનો વડીલ ચાલ્યો જાય, ઘરવાળા જેનાથી આપણે મોહબ્બત કરતા હતા એ આપણાથી ચાલ્યા જાય, તો આપણને દુઃખ થાય, મુસીબતનો અહેસાસ થાય, આંસુ બહાય. પણ હાય કરબલાની અંદર કેવી મુસીબતો હતી, પણ તે છતાં હુસૈન અગર કોઈ દિશાને નથી ભૂલતા તો એ છે અલ્લાહ. અને આપણે હંમેશા જાણીએ છીએ કે આ હુસૈનના જુમલાઓ ક્યારે આવ્યા છે, કે જ્યારે હુસૈન મઝલૂમે અલ્લાહની રામ, ઉર્દુમાં કહેવાય છે, ગુજરાતીમાં મને નથી ખબર કઈ રીતે કહેવાય, પણ મરે છે લખવાવાળા, કવિતાઓ લખવાવાળા, કરબલાના બનાવને આપણા સુધી પહોંચાડવાવાળા બયાન કરે છે કે જ્યારે હુસૈનના બધા શહીદો ખતમ થઈ ગયા, સિપાહીઓ ખતમ થઈ ગયા, તો હુસૈન મેદાને કરબલાની અંદર હુસૈન ઉઠ ખડે હુએ, હુસૈન ઉભા થયા દામન કો ઝાડ કે, કે હુસૈનના દામનમાં ખુદાની સામે બસ એમ લેખો, ખુદાને સામે હુસૈને કહ્યું, માબૂદ મારા પાસે હવે કાંઈ બાકી નથી, તારી રાહમાં દેવા માટે કાંઈ બાકી નથી. આ ક્યારની વાત છે? જ્યારે હુસૈન મઝલૂમ નાના અલી અસ્કર જેવાની જાનને અલ્લાહના રાહમાં પેશ કરી દીધી, અને જ્યારે પાછા આવતા હતા તો હુસૈન કહેતા કહેતા આવ્યા, રેજન બેકોલાઈ, હુસૈન રાજી છે, તસ્લીમન લે અમરે, ખુદાય તારો હુકમ હતો હુસૈનના ઉપર. ألا لعنة الله القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إن لله وإنا إليه راجعون رضا بقضاه وتسليما لأمره أتم تمام رحمين يرونا سواب متي رحم الله من قرأ الفاتحة